એ કલેગ ફાન વિદાળવી હળુગે વેરી રસકલાક મ્યળાય ફાફ ફુસવાન દેવ અધિ મ્યળાગે ફહું એક કવ્યસ એકશી ગિન્વાફદ રસકમે મ્યળાય દિવ્વાન દેવ હમ કશવરું ઇબ રસકલાંગે ગિન ગુન નિયમત દિવ્વા રસકલાંગે.